અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजाती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे रातना 8-10 कलाके। आज नो विशेष कार्यक्रम आपणे माताजीना गरबानी गरबानुं छे, पण त्या बजे पूरी कोशिश करशुं के बीजुं पण आपणे संगीत सांभळी शकीए। आपनी कोई फरमाइश होय तो चोक्कस 0756868686 उपर आप करी शको छो। त्यारबाद लगभग 8:25 ने 8:35 ની વચ્ચે સંસ્થા સમાચાર અને અનેક જગ્યાએ શું ચાલી રહ્યું છે, ક્યાં ગરબા ચાલી રહ્યા છે અને કેવી રીતે અને કયા કયા કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે તેની માહિતી થોડીક જેમ જેમ આવતી જાય છે આપને જણાવીશું। આપ સાંભળી રહ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.divasfm.com ઉપર। હા, શું અપવાસ ચાલે છે કે એકટાણા ચાલે છે જણાવી શકો છો 0756868686 WhatsApp કરો, તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા।

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યાતો www.divasfm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે રાતના 8 થી 10 કલાકે.

वर्स। श्रोता मित्रों, आप सुन रहे हैं चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार आपनी समस्या रजूआत करवानी पूरी कोशिश करे छे रातना 8-10 कलाके। श्रोता मित्रों, संस्था समाचारों आपने जणाई दो के इंडियन कल्चरल एसोसिएशन नवरात्रि नो कार्यक्रम तारीख 11 तो गई 17, 18, 24 અને 25મી ઓક્ટોબર સાંજના 7:30 થી 17 તારીખે સાંજના 7:30 થી રાતના 11:30 વાગ્યા સુધી, ત્યારબાદ 18મી તારીખે બપોરના 2:30 થી 7:30, 24 તારીખે 7 થી 11:30 અને 25 તારીખે રવિવારે 2:30 થી 7:30 વાગ્યા સુધી। અને આ છે વેલિન સિવિક હોલ, પ્રોસ્પેક્ટ પ્લેસ, વેલિન, હાર્ટફોર્ડશાયર, AL69ER। આપ વધુ વિગત માટે ઇન્ડિયન કલ્ચર એસોસિએશનનો સંપર્ક કરી શકો છો અને ત્યાં મૂલ્ય દઈને અંદર જવાનું છે, એટલે તમે info@ica.org.uk ઉપર જઈ શકો છો। ત્યારબાદ પ્રોગ્રામ કાર્યક્રમ છે લુટન દુર્ગા પૂજા 10th એનિવર્સરી ફેન્ટાસ્ટિક સ્ટાર્ટ ફ્રોમ 16th ઓક્ટોબર ટુ અન્ટિલ ધ 20th ઓક્ટોબર, ડેલો લર્નિંગ કોમ્યુનિટી સેન્ટર, 234 ડેલો રોડ, LU1 1TB। કાર્યક્રમ આ પ્રમાણે છે, 16 તારીખથી યાને કે કાલથી શરૂઆત થશે, 16th પૂજા 6 to 8 PM અને ફ્રોમ લેટ મી ગેટ ધીસ રાઇટ 17th પૂજા વિલ સ્ટાર્ટ એટ 11, અંજલી 1 PM, આરતી 6 PM, ફંક્શન એટ 7 PM। 18th ઓક્ટોબર મહાઅષ્ટમી પૂજા 11 AM, અંજલિ 1 PM, આરતી 6 PM, ફંક્શન એટ 7 એન્ડ મંડે 19th ઓક્ટોબર મહાનવમી પૂજા 11 ઓક્લોક, અંજલિ 1 PM, આરતી 6 PM, ફંક્શન એટ 7 PM એન્ડ 20th ઓક્ટોબર ભોજ્ય દશમી પૂજા 10:30 AM, સિંધુ પ્રદામ એન્ડ ભોજ્ય એટ 11, પ્લીઝ નોટ દેર બી નો પબ્લિક ઇવેન્ટ્સ આફ્ટર 4 PM। So, you can contact various people. I'll just read one or two names. Mrs. Sipra Chakraborty, 01582-260-815. Mr. and Mrs. Shyamala Roy, 01582-754-143. Mr. and Mrs. Ashu Dai, 01582-451-384. Or you can go and have a wonderful day there and get the blessing of Mataji. શ્રોતા મિત્રો, હું આપને એ પણ જણાવી દઉં કે ખાસ કરીને લુટન નવરાત્રિ એસોસિએશનના કાર્યક્રમમાં કાલથી શરૂ થશે માતાજીને આશીર્વાદથી સાંજના 7 થી રાતના 12 વાગ્યા સુધી શુક્રવારે, અને શનિવારે સાંજના 7 થી રાતના 12 વાગે અને રવિવારે સાંજના 7 થી 11 વાગ્યા સુધી। મહેરબાની કરીને એમ વિનંતી કરવામાં આવે છે કે આપની પાસે ટિકિટ હોય તો જ આવજો, અને ખાસ કરીને નાના છોકરા હોય તો એમની પણ ટિકિટ જોશે એ ખાસ ધ્યાનમાં રાખજો। ઇફ ઇવન ચિલ્ડ્રન નીડ ધ ટિકિટ્સ ટુ ગેટ ઇન, ઓકે? સો અને હા, ખાસ એક અંગત સમાચાર મળ્યા છે કે ત્યાં જરા નાસ્તા પાણીની પણ વ્યવસ્થા છે જે તમે વેચાતું લઈ શકો છો। આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા। સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 07568686863।

સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. નરેન્દ્રભાઈ રાવલ, ધન્યવાદ, આપનો સંદેશો મળી ગયો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હેપી નવરાત્રિ ટુ ઓલ બધા આપણા શ્રોતા મિત્રોને કહી રહ્યા છે. આપને પણ હેપી નવરાત્રિ, અને મને આશા છે કે આપ સૌ એમ કેમ હશો ત્યાં વેલિંગ ગાર્ડન સિટીમાં. ગરબા રમવાની વાત આવે અને આપણે ગુજુભાઈ પાછળ પડે જરાય નહીં. અચ્છા, સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686863. આપની ફરમાઈશ પૂરી કોશિશ કરું છું અમે પૂરી કરવાની. ધીરે ધીરે બધાએ ફરમાઈશો આવતી જાય છે ગરબાની, અને તો એ પછી આગળ વધીએ. આપ સાંભળ્યા છો ગીતમાલા, તમે સાંભળો અને બીજાને સંભળાવો.

0: get ready for the first big party of the festive season as the Soul Sessions return on Saturday the 28th of November at Venue 360 in Luton. Joining Mick Foster from Diverse FM will be Funky Nation guru and my soul legend, Mike Vitti. So make the Winter Soul Sessions your first big Christmas night out on Saturday the 28th of November. The funky fun starts at 8 p.m. Go to crownaldea.com for tickets and more.
1: Looking for delicious Indian and Bangladeshi flavours? Check out Bombay Kitchen Luton. We offer free home deliveries for orders over £15 up to a 5 mile radius. We also have 15% discount on all website orders at bombaykitchenluton.co.uk. Don't wait and try today. Order on our website or call us on 01582 722 041. We also cater for all occasions such as parties, birthdays, conferences, and even weddings.
2: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8 થી 10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार आपनी समक्ष रजूआत करवाने पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके। हेपी नवरात्रि आप सौने, अने मने आशा छे के आपने नवरात्रि ने रमझट बराबर बधे गरबा रमवानी ज्यां पण व्यवस्था होय त्यां पहोंची गया हता। શ્રોતા મિત્રો, લુટન નવરાત્રી એસોસિએશન જણાવે છે કે આપની પાસે જો ટિકિટ હોય તો જ ત્યાં લુટન ઇન્સ્પાયરમાં આવજો, અને ખાસ કરીને વિનંતી છે કે તમે જો તમારી ટિકિટ ભરી લીધી હોય પણ તમારી છોકરાઓની પણ લઈને આવજો, કારણ કે એ પણ ગણતરીમાં ગણાય છે। એટલે ત્રણ જણા હોય ને એક નાનું હોય કે હવે 2 મહિનાનું છે ને 3 મહિનાનું છે, એવું ના ચાલે। વ્યવસ્થા બરાબર હોવી જોઈએ અને વ્યવસ્થા પ્રમાણે આવવું પડે। आप सामने आ चो गीत माला 102.8 FM ऊपर या तो www.diversefm.com ऊपर। लूटन डंस डबल हाउटन रिजेस लेटन बजर डेल्स बरी मिल्टन किंग्स अने नॉर्थम्पटन ना टॉच मा, अने यहाँ तो पची आबाजू फरी पाचा आवो तो बेडफोर्ड विलिंगटन सिटी हेटफील्ड नेबवत अने अनेक आजूबाजू ना विस्तारों मा या दुनिया ना कोई पन खूणा मा होय www.diversefm.com ऊपर। तमे सांभळो अने बीजाने सांभळाओ, સાંભળીએ એક ખાસ ફરમાઈશ।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીત માળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે રાતના 8-10 કલાકે. એમ કેમ છો ને? હા, સમાચાર માંડ્યા છે. અમુક જગ્યાએ આ ઇન્ટરનેટનું જરા કામ કાપમાન થયું છે, કંઈક તકલીફ લાગે છે, પણ તાત્કાલિક આવી જાય એટલે ફરી પાછા અલેક્સા ઉપર આવી જાજો. હું કે હા, ચિંતા ના કરતા. આમ સાંભળી આ છો ગીતમાલા. સમય પણ જતો જાય છે અને ગરબા પણ ઘણા સાંભળવા છે આપણને.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.divasfm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે. રાતના 8 થી 10 કલાકે તમે સાંભળો અને બીજાને સંભળાવો.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર અથવા www.divasfm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે રાતના 8-10 કલાકે. શ્રોતા મિત્રો, હું આપને જણાવી દઉં કે બંગાળી હિન્દુ એસોસિએશન, હિન્દુ કલ્ચરલ એસોસિએશન, તેમનો પણ કાર્યક્રમ, એક અતિ સુંદર કાર્યક્રમ જે થવાનો છે ડેલો રોડ કોમ્યુનિટી સેન્ટરમાં. અને આ કાર્યક્રમ કાલથી શરૂ થશે, તારીખ 16, 17, 18, 19, 20 તારીખે. અને વધુ વિગત માટે આપ ત્યાં ડેલો રોડ કોમ્યુનિટી સેન્ટરમાં 234 ડેલો રોડ LU1 1TB પર આપ ત્યાં જઈને પધારી શકો છો. સમય આપને કહી દઉં, 6-8 શુક્રવારે, અને ત્યારબાદ શનિવારે 11-7 વાગ્યા સુધી ત્યારબાદ ફંક્શન છે. આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.divasfm.com ઉપર.
1: Get ready for the first big party of the festive season as the Soul Sessions return on Saturday the 28th of November at Venue 360 in Luton. Joining Mick Foster from Diverse FM will be Funky Nation guru and my soul legend, Mike Vitti. So make the Winter Soul Sessions your first big Christmas night out.